0: દેવેશ્વર
1: મહાદેવ
0: કી જય,
1: સદગુરુ સ્વામી
0: માધવાનંદજી ભગવાન
1: કી જય,
0: અલગપુરીજી મહાદેવ
1: કી
0: જય, સત્ય સનાતન
1: ધર્મ કી જય,
0: ઓમ
2: વિશ્વગુરુ પરમહંસ શ્રી સ્વામી મહેશ્વરાનંદજી ગુરુદેવ
1: કી જય.